નવદુર્ગા દુર્ગા શક્તિની આરાધનાનો આજે બીજો દિવસ. અને એ નવદુર્ગામાં બીજા જે દુર્ગા એ બ્રહ્મચારીણી કહેવાય છે. એમનું ધ્યાન આ પ્રકારે છે.

ફરતા. બે, હસ્તરૂપી કમલથી અક્ષમાલા, મણકાની માલા તથા કમંડલને ધારણ કરનારા સર્વોત્તમ બ્રહ્મચારીણી દેવી અમારા ઉપર પ્રસન્ન થા. એ બે શબ્દો ખાસ સમજવા જેવા. એમાં પહેલું છે અક્ષમાલા, એ છે વર્ણમાલા, કે જેમાં અથી માંડીને ક્ષ સુધીના બધા જ સ્વરૂપો વર્ણોના અને એના પ્રતિનિધિરૂપ જે મણકા એ ધરાવનારી માલા એ અક્ષમાલા. અને કમંડલ બ્રહ્મચારીજીનું સર્વશાસ્ત્રોના સાર અને અમૃતનું એ પ્રતીક છે અક્ષમાલા. આ પ્રકારની માલાને અનેક દેવદેવીઓ જેવા કે બ્રહ્માજી, અગ્નિ, દુર્ગા આદિના હાથમાં મુખ્યતઃ જોવામાં આવે છે. વિશેષ કરીને એમાં રુદ્રાક્ષ, રત્ન, સ્ફટિક આદિના મણકાઓ ગોંથેલા હોય છે. આ બ્રહ્મચારીની દેવી સત, ચિત્ત, આનંદ એવા બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવાનો સ્વભાવ ધરાવે છે, એથી બ્રહ્મચારીણી કહેવામાં આવે છે. આ મહાદેવીનું દિવ્ય સ્વરૂપ, એને માટે આપણે દુર્ગાજીના દિવ્ય મંત્રો અને નામ મંત્રોનું ઉચ્ચારણ કરીએ, જેથી રાષ્ટ્ર, વિશ્વ અને સૌનું મંગળ થાય, સુમંગળ થાય. દુમ દુર્ગાયૈ નમઃ. દુર્ગા દ્વાત્રિંશન નામમાલા, એના આ કેટલા સરસ શ્લોકો છે. દુર્ગા દુર્ગાર્પિશમની, દુર્ગા પદ વિનિવારિણી,

અર્થ એ ભગવતી દુર્ગાનો જય થા. એ દુર્ગા પાર્વતીજી સંકટ અને પીડાનો વિનિવારણ કરનાર છે, મુશ્કેલી લાવનાર આપત્તિઓનું નિવારણ કરનારા, દુર્ગમ નામના રાક્ષસનો નાશ કરનારા, કષ્ટપૂર્વકની સાધનાથી સિદ્ધ થનારા, મુસીબતોના એ સંહારક છે, અભાગ્યા લોકોનો ઉદ્ધાર કરનારા, વિપત્તિઓને હણનારા, દુર્બોધ દુષ્ટ જ્ઞાનના નિવારક, દુર્જ્ઞે એવા જ્ઞાનને આપનારા, વિપત્તિજનક દૈત્યોના જગતને માટે દાવાનળ જેવા છે. તેથી દુર્ગ દૈત્ય લોક દવાનલા કહેવાય છે. એ માતાજી દુષ્પ્રાપ્ય છે, એમનો પ્રકાશ કષ્ટપૂર્વકની તપશ્ચર્યાથી પણ દુર્ગમ હોય છે, પ્રાપ્ત કરવા કઠિન છે, આત્મસ્વરૂપ છે, મુશ્કેલીજનક માર્ગમાં એ ઉપાય બતાવનારા છે. દુર્ગમ વિદ્યા સ્વરૂપ અને દુર્ગમ સાધનાથી તમનો આશ્રય મેળવી શકાય છે એવા એ પરાંબાને અમે પ્રણામ કરીએ છીએ. વળી દુર્ગમ જ્ઞાન સંસ્થાના

અવિનાશી આત્માના સ્વરૂપનું વર્ણન કરતા શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, આત્મા કદી જન્મતો પણ નથી, તે મૃત્યુએ પામતો નથી, અથવા તે પ્રથમ ઉત્પન્ન થાય છે એટલે એનું અસ્તિત્વ હોય છે એમ પણ નથી. આત્મા અજન્મ છે, નિત્ય છે, તેમજ શાશ્વત અને પુરાતન છે. તેથી શરીરનું મૃત્યુ થાય છે પણ આત્માનું મૃત્યુ થતું નથી. જેવી રીતે મનુષ્ય જીર્ણ વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આ શરીરને ધારણ કરનાર આત્મા જૂના શરીરને ત્યજીને નવા ધારણ કરે છે.

મહાભારતના યુદ્ધમાં વિષાદગ્રસ્ત અર્જુનને ઉપદેશ આપતા સારથી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું સુખ દુઃખ લાભ લાભ તથા જય પરાજયને સમાન ગણી તૈયાર થઈ જા, તેમાં જોડાઈ જા. આમ કરવાથી તું પાપનો ભાગીદાર બનવાનો નથી એ નિશ્ચિત માનજે. કર્મયોગનું રહસ્ય સમજાવતા ભગવાન કહે છે, હે અર્જુન, તારો કર્મમાં જ અધિકાર છે, ફળ માટે નહીં. તેથી તું કર્મફળની આશા વાળો ન થા. તે સાથે તારામાં કર્મ ન કરવાની વૃત્તિ ન જાગે એમ હું ઈચ્છું છું. રાણી રૂપકુંવર એક ભક્તિપદમાં આવા પરમ કૃપાળુ પરમાત્માની સ્તુતિ કરતા કહે છે કે હે નંદ દુલારે, તારો જય હો.

સામાન્ય જન અને જ્ઞાની જન વચ્ચેનો ભેદ સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, સામાન્ય પ્રાણીઓની મન જે રાત્રિ છે તે સંયમીને મન દિવસ છે, અને તેથી જ્ઞાન દશામાં સામાન્ય પ્રાણી ઊંઘે છે, જ્યારે સંયમી જ્ઞાની જન જાગે છે, અને ભોગેચ્છાને કારણ સામાન્ય પ્રાણીઓ જેને દિવસ માને છે તેને પરમાત્મા સ્વરૂપના દર્શન કરનાર દિવસ માને છે. એક દ્રષ્ટાંત રૂપે ભગવાન કહે છે, જેમ સમુદ્રમાં ચારે તરફથી પાણી પ્રવેશે છે છતાં તે અચળ સ્થિતિવાળો રહે છે, તેમ બધા વિષયો જે મનુષ્યના મનમાં વિકાર કર્યા વિના પ્રવેશ પામે તે મનુષ્ય શાંતિને પામે છે. વિષય ભોગની તૃષ્ણા રાખનારો શાંતિને પામી શકતો નથી.

અનાદિ કર્મયોગનું રહસ્ય સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે હે અર્જુન, તારા અને મારા અનેક જન્મો વીતી ગયા છે, એ બધાય જન્મનું મને જ્ઞાન છે, હું જાણું છું, પરંતુ હે પરંતપ, તું એ વિશે નથી જાણતો. તને તારા પૂર્વજન્મનું

સ્મરણ નથી, કારણ કે તું જન્મના બંધનથી બંધાયેલો છે, જ્યારે હું અજન્મા છું, નિર્વિકાર સ્વરૂપ છું અને સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું. તે છતાં હું પોતાની પ્રકૃતિનો આશ્રય કરીને મારી પોતાની માયા વડે જન્મ લઉં છું. સંત કવિ શ્રી ગદાધર ભટ્ટ એક ભક્તિપદમાં ભગવાન કૃષ્ણની વંદના કરે છે, દીન દુલહ મેરો કુંવર કનૈયા.

જન્મ પુનર્જન્મના રહસ્યને ભગવાન શ્રી કૃષ્ણ વધુ સ્પષ્ટ રીતે સમજાવે છે. હે ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું શરીર રૂપ ધારણ કરું છું, આ પૃથ્વી ઉપર નવો અવતાર લઉં છું. હે અર્જુન, આ જગતમાં અસ્તિત્વ ધરાવતા સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટ મનુષ્યના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું.

0: ガチャサンデーバーガリッシェワチャナンタバ
1: ー ભગવાન શ્રી કૃષ્ણ ધર્મનો અને મોક્ષનો રાજમાર્ગ બતાવતા અર્જુનને બોધ આપે છે કે સર્વ ધર્મને છોડીને હે અર્જુન તું મારે એકને શરણે આવ, મારામાં શ્રદ્ધા રાખ, હું તને સર્વ પાપોમાંથી છોડાવીશ, તારે ચિંતા કરવાની જરૂર નથી. જ્ઞાનરૂપે સમુદ્રનું મંથન કરીને શ્રી કૃષ્ણે શ્રી અર્જુનને જે વચનામૃત પાયા તેના પરિણામ સ્વરૂપે જેને જ્ઞાન દાદ્યું છે એવા અર્જુને કહ્યું કે હે અચ્યુત, આપની જ્ઞાન કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મને સ્વધર્મનું સ્વકર્મનું આત્મજ્ઞાન લાગ્યું છે. હું જાગી ગયો છું. હવે હું શંકા વિહોણો બની આપની સમક્ષ તૈયાર ઉભો છું. હવે આપના કહ્યા પ્રમાણે કરીશ.